0: Center 95.5, North South 95.6, 95.6, East West 98.2.
1: You are listening your RM3 Manoranjan Radio.
2: Your kind of music all day. गुजराती गीतों नो दैनिक कार्यक्रम आवो आवो अमारी साथे साथे दररोज 10 थी 11
3: Your song, your station, playing 24 hours a day, 7 days a week, on my favorite station,
1: RM3 Manoranjan Radio.
2: નમસ્કાર શ્રોતાઓ, હું છું અમિતા અને તમારા માટે અમે લઈને આવી પહોંચ્યા છીએ ગુજરાતી કાર્યક્રમ આવો અમારી સાથે રેડિયો મનોરંજન પર પ્રસારિત થતો. તમે સૌ કંઈ મજામાં હશો એવી જ આશાની સાથે ચાલો શરૂ કરીએ આજનો ગુજરાતી કાર્યક્રમ મધુર રંગીન ગીતોની સાથે. અને તમે જ્યાંય ક્યાંયથી જોડા હોય તો બધાના અમારા તરફથી પ્રેમ ભર્યા જય શ્રી કૃષ્ણ સ્વીકાર કરો. આજનો દિવસ છે શનિવાર અને સવારના 10 વાગી ચૂક્યા છે અને હું છું અમિતા અને ભાઈ ગુજરાતી કાર્યક્રમમાં તમારા અને મારા સાથે એમ જ બની રહેશે અત્યારથી સુધી લઈને 10:45 સુધીના. આજની વાત કરીએ તો ભાઈ આજે છે જન્માષ્ટમીનો બીજો દિવસ, એટલે કહેવાય છે ને કે ભાઈ જન્માષ્ટમીના બીજા દિવસે નંદ ઉત્સવ મનાવવામાં આવે છે. અને અમારા તરફથી તમને બધાને નંદ ઉત્સવની ઘણી ઘણી શુભકામનાઓની સાથે ચાલો આપણે એક સુંદર મજાનું એક ભજન લઈ લઈએ. ભાઈ કહીએ તો ભાઈ ભાવિકા રબારીના અવાજમાં

તમારી સાથે ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે રેડિયો મનોરંજન પર, અને હું છું અમિતા. આપણે કહીએ છીએ આપણા કાર્યક્રમનું નામ જ છે આવો અમારી સાથે, તો તમે પણ અમારી સાથે ગુજરાતી કાર્યક્રમમાં જોડાઈ જાઓ. ને ભાઈ, ગુજરાતી કાર્યક્રમમાં તમારા અને મારા સાથે મજ બની રહેશે અત્યારથી સુધી લઈને 10:45 સુધી. તો ભાઈ, આજે જન્માષ્ટમીનો બીજો દિવસ છે, તો ભાઈ આપણે કૃષ્ણજીના એટલે કે ભાઈ ઠાકોરજીના કનૈયાના ગીતો લઈને આવ્યા છે. તો ચાલો સુંદર મજાનું એક ગીત લઈ લે ભાઈ પરેશધાન ઘડવીના અવાજમાં.

જન્માષ્ટમીના બીજા દિવસની આપણે વાત કરીએ શ્રોતાઓ, તો જન્માષ્ટમીના બીજા દિવસે ભાઈ મટકી ફોડવામાં આવે છે. અને જન્માષ્ટમીના બીજો દિવસ બહુ અલગ અલગ જગ્યા પર અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે. જે મટકી ફોડે છે તેને ભાઈ કોઈ દહી હાંડી કહેવામાં આવે છે, તો ગોવિંદા હલારી કહેવામાં આવે છે. તો આપણે ગુજરાતીમાં કહીએ તો ભાઈ મટકી ફોડવામાં આવે છે ને મટકી જે દિવસે ફોડે છે તે દિવસે ગુજરાતમાં ભાઈ ગરબા પણ રમવામાં આવે છે. ને આ ફેસ્ટિવલ ઘણો ધામધૂમથી ઉજવવામાં આવે છે. ને આપણે એક વાત કરીએ તો ભાઈ આપણા ઠાકોરજીને એક સુંદર મજાનું એક મંદિર પણ છે જે દ્વારકામાં આવેલું છે, તે છે ભાઈ ગુજરાતમાં. તો ચાલો એક સુંદર મજાનું આપણે એક ગીત લઈ લઈએ, નંદલાલ ચંગાના અવાજમાં લેવામાં આવેલું.

જન્માષ્ટમીના બીજા દિવસે ભાઈ જન્માષ્ટમીની જ્યારે વાત કરીએ આપણે ગોકુળ અને વૃંદાવનની, તો ભાઈ ગોકુળ અને વૃંદાવનમાં નંદ ઉત્સવ ઘણી ધામધૂમથી ઉજવવામાં આવે છે. ને ભાઈ કનૈયાનો જન્મ દિવસ હોય છે ને તે દિવસે ગોકુળ અને મથુરામાં જ્યારે આપણે વાત કરીએ તો ભાઈ હોળીની સાથે સાથે તે દિવસે દહીંને અને માખણથી ભાઈ હોળી રમવામાં આવે છે. એટલા બધા બ્રજવાસી લોકો ખુશ અને આનંદમાં હોય છે કે તે દિવસે ગોકુળ અને વૃંદાવનમાં જ્યારે તમે બાંકે બિહારી મંદિર ચલે જાઓ કે પછી તમે રાધા ગોવિંદ મંદિર ચલે જાઓ, કોઈ પણ મંદિરે તમે જાઓ ત્યારે ભાઈ તમને મંદિરોમાં એકદમ સજાવટ બહુ સુંદરથી જોવા મળે છે. અને ત્યારે મથુરાની જ્યારે વાત કરીએ તો મથુરામાં તો જન્માષ્ટમીના દિવસે એટલું મંદિર સજાવેલું હોય છે, શણગારેલું હોય છે, એની વાત જ નહીં પૂછવાની. તો ચાલો એક સુંદર મજાનું ગીત લઈ લઈએ ગુજરાતી ગીતોની મજા માણતા કાજલ માહિરાના અવાજમાં.

જ્યારે આપણે વાત કરીએ દ્વારકાની, તો ભાઈ દ્વારકામાં દરરોજ દ્વારકાધીશના ટેમ્પલની મંદિરની જે ધજા છે ને રોજ ચેન્જ કરવામાં આવે છે. જ્યારે પણ સ્પેશિયલી જ્યારે જન્માષ્ટમીનો દિવસ હોય છે ને તે દિવસે ભાઈ તે દિવસે ખાસ ઉત્સવ મનાવવામાં આવે છે ને તે દિવસે બધા ગુજરાતીઓ સાથે મળીને ગરબા રમે છે ને ગરબાની સાથે સાથે ભાઈ વાલાની જે જન્મ ઉત્સવ થયો છે એ ઘણો ધામધૂમથી મનાવવામાં આવે છે ને તે દિવસે ભાઈ દ્વારકાધીશ મંદિરમાં 56 પ્રકારનો ભોગ લગાવવામાં આવે છે અલગ અલગ. ને જ્યારે આપણે વાત કરીએ તો પંજરી તો ભાઈ આપણા ગુજરાતમાં સ્પેશિયલ ઠાકોરજીને ધરાવવામાં જ આવે છે. પંજરીનો પ્રસાદ, પંજરીના પ્રસાદ વગર તો ભાઈ ઠાકોરજીનો પ્રસાદ અધૂરો છે. પંજરીનો પ્રસાદ અને માખણનો પ્રસાદ, આ બે પ્રસાદ તો જરૂરથી ચડાવવામાં જ આવે છે. તો ચાલો એક સુંદર મજાનું એક ગીત લઈ લઈએ દ્વારકાધીશનું ભાઈ કિંજલ દવેના અવાજમાં લેવામાં આવેલું.

અમારી સાથે ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે રેડિયો મનોરંજન પર, અને હું છું અમિત. અને ગુજરાતી કાર્યક્રમમાં ગુજરાતી ગીતોની મજા માણતા ભાઈ આજે આપણે ઠાકોરજીના ગીતો લઈને આવ્યા છે. તો ચાલો ઠાકોરજીના ગીતોની મજા માણતા સુંદર મજાનું આગલું ગીત લઈ લઈએ ભાઈ. પિન્ટુ અલકોત્રાના અવાજમાં લેવામાં આવેલું ગુજરાતી કમ્પાઇલેશનનું ગીત છે.

ભાઈ, તમારી સાથે વાતો કરતા કરતા આપણે ગુજરાતી કાર્યક્રમના સમાપ્તિ સુધી આપણે આવી પહોંચ્યા છીએ. તમે સૌ કોઈ પ્રેમથી સાથ આપ્યો તે માટે તમારો ઘણો ઘણો ધન્યવાદ. અને મેં આશા રાખીએ કે આજે અમે જે ગુજરાતી ગીતો વગાડ્યા છે તમને ગમ્યા હશે. ને આના પછીનો કાર્યક્રમ છે ભક્તિ મેં શક્તિ. ફરીથી મળીશું બપોરના 1:45 વાગ્યે. ત્યાં સુધી ભાઈ અમિતાને આપો અનુમતિ. નમસ્કાર, શુભ દિવસ.